મિત્રો, સુપ્રભાત. એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, વૈશાખ મહિનો, દિનાંક 21, શક સંવત 1948, એટલે કે 11 મે 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતી વડોદરાની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, સોહમ દેસાઈ, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: घायल हिरनिया बन बन बन बन बन बन बन डोलू
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ
2: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે બધું લો આછા રંગના સુતરાઉ કપડાં પહેરો પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથ મહાદેવનું પૂજન અને કુંભાભિષેક કરશે. ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે. દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. શ્રી મોદી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને મંદિરના શિખર પર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. આ અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક એર શો યોજાશે. પૂજા અર્ચના બાદ પ્રધાનમંત્રી જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: પ્રધાનમંત્રી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા, જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે લાલ બંગલો સર્કલ ખાતેથી વિશાળ જનસભાને સંબોધન કર્યું. આજે યોજાનારા સોમનાથ અમૃત પર્વ અંગે બોલતા તેમણે આપણી સહિયારી વિરાસત પર ગર્વ વ્યક્ત કર્યો.
2: આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા, દેશની જડોને જાણતા હતા, અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એક વાર એ વિરાસતનું સન્માન કરવા માટે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય.
0: પ્રધાનમંત્રી રાજ્યની અવિરત પ્રગતિનો ઉલ્લેખ કરતા સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત લીડ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ગુજરાત સહિત દેશની જનતાએ વધાવ્યું હોવાનું જણાવ્યું.
2: સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડે.

0: અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોય શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય.
1: શ્રી મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમણે રોડ શો દરમિયાન જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે, ત્યારે તેમના પરંપરાગત સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ શો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, મંદિરના શણગાર અને અન્ય વિશિષ્ટ કાર્યક્રમ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરીને કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણીના સંપાદક સહાયક મયુર સોલંકી સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વધુ માહિતી આપી.
2: સોમનાથ અમૃત મહોત્સવના આ પાવન અવસરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે. સોમનાથ ભક્તો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરી છે. સાથે સાથે આદરણીય મોદીજી રોડ શો પછી મંદિર ખાતે પધારશે, મંદિરે ભગવાન સોમનાથજીના દર્શન પૂજા અર્ચના કરશે અને પછી સોમનાથ અમૃત મહોત્સવની સભામાં ભાગ લેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાઘડીયો ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ કરાયું છે. આ ભવનના કાર્યરત થવાથી 2000થી વધુ વિદ્યાર્થીઓને અદ્યતન નિવાસી સુવિધા મળશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળામાં 4ના મોત થયા છે. ગોધરા અમદાવાદ હાઇવે પર વાવડી ખુર્દ નજીક બેફામ કારે બાઇકને ટક્કર મારતા 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે. ફરાર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક ઘટનામાં ગોધરા તાલુકાના કોટડા બીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક સુરતના પટેલ પરિવારની કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. સદનસીબે નદીમાં પાણી ન હોવાથી પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરાશે. 11 મે 1998 ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફર પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણ અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં આજે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં 31 દેશના અંદાજે 200 રમતવીર ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
3: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વાલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. અન્ય એક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. આજે આઈપીએલમાં

0: પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પાલનપુરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં અડધી સદી કરીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી કરવાનો રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલ પટેલને શુભકામનાઓ પાઠવી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો 22 લાખ કરતા વધુની કિંમતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જિલ્લાના 311 ગામ સહિત નવસારી અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આ ડાયાલિસિસ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદારધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં હજના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદો બની જાય છે, જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
0: હા, મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફરઝ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સહી છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સબ્ર, અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
2: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના થઈ રહ્યા છીએ. કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.
3: હાજી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
4: બેટા, હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
5: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે.
4: હા, આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
5: મને તો બહુ ગભરામણ થઈ રહી છે. આ બધું કેવી રીતે થશે?
4: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબ્ર અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.

0: જેના માટે મેં આખી ઉંમર રાહ જોઈ છે.
1: હાજી સાહેબ, તમે બેસી જાઓ, થોડું પાણી પી લો. પહેલી નજરમાં ઘણા લોકો પોતાના જજ્બાત રોકી શકતા નથી.
0: મેં વિચાર્યું હતું કે હું બહુ મજબૂત રહીશ, પણ આ નજારો જોઈને દિલ ભરાઈ આવ્યું.
1: આ નબળાઈ નથી, આ મોહબ્બત છે.
2: સફા અને મરવા વચ્ચે સહી કરતી વખતે ઇન્સાન હઝરત હાજરાને યાદ કરે છે. તે દોડ માત્ર પાણીની શોધ નહોતી, પરંતુ ભરોસા અને સંઘર્ષની મિસાલ હતી. હજ દરમિયાન હવામાન ગરમ હોઈ શકે છે, તેથી વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણી પીતા રહો, માથું ઢાંકીને રાખો અને આરામ પણ કરતા રહો.
3: મેડિકલ ટીમ અને સહાયતા કેન્દ્ર દરેક સમયે હાજર રહે છે, પરંતુ પોતાની સાવધાની એ સૌથી પહેલી સુરક્ષા છે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: મીનામાં હજારો તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
3: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવું, ઓળખ કાર્ડ સંભાળીને રાખવું અને સમૂહથી અલગ ન થવું. તમારો ટેન્ટ નંબર 27 છે, આ તમારું કાર્ડ અને સંભાળીને રાખો.
0: અને જો હું રસ્તો ભૂલી જાઉં તો?
3: તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટ બેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે, ગભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
2: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. અહીં કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી, બધા એક જેવા જ કપડામાં છે, એક સરખા હાથ ઉઠાવેલા.

0: या रब, मैं जे भूलो करी तेने माफ करी दे। मारा बाळको ने साचो रस्तो देखाड, मारा देश मा अमन अने तरक्की आप।
1: आयशा, जो कितना लोको हाथ उठाईने दुआ करी रहया छे।
2: दिल चाहे छे बस रड़ता रहिए अने दुआ करता रहिए। रहमत अज तो अराफातनी असली रूह छे। इंसान पोताना रबनी सौथी नजीक होय छे।
1: या अल्लाह, जो मारा थी कोई पण भूल थई होय तो माफ करी देजो।
2: या रब, अमारा परिवार अने मारा भारत ने सलामत राखजो।
3: जुओ बेटा, हज आपणने एज शिखवे छे के इंसानियत, सब्र अने भाईचारो सौथी मोटी चीज छे।
4: मक्का थी अराफात सुधीनी आ सफर मात्र अंतरनी सफर नथी, पण दिलनी सफाई अने रूहनी ताजगीनी सफर छे। आ सफर आपणने याद अपावे छे के दुनियामां इंसान भले गमे त्यानो होय, अल्लाहनी सामे बधा बराबर छे।
5: મુઝદલિફામાં રાત વિતાવવી અને પછી જમરાત તરફ આગળ વધવું એ ધૈર્ય અને અનુશાસન યાને કે શિસ્તની સૌથી મોટી પરીક્ષા છે।
4: નિર્ધારિત સમય પર જવું, ભીડમાં ધક્કો ન મારવો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે। કુરબાની માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। આ આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ।
5: જ્યારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારી થઈ જાય છે। ઘણા લોકો કાબા તરફ જોઈને કહે છે, યા અલ્લાહ, જો જિંદગી રહી તો ફરી બોલાવજો।
0: હું અહીંથી જઈ રહ્યો છું, પણ મારું દિલ અહીં જ રહેશે।
6: લાગે છે જાણે પોતાને અહીં જ છોડી રહી છું।
7: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને।
0: હા, હું પણ ફરી આવવા માંગીશ, જો તમારી મરજી હશે તો। અહીં કોઈનું પણ એક વાર આવવાથી દિલ નથી ભરાતું।
6: ભારત સરકારે જે રીતે સહુલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી

0: આવી શકીએ છીએ.
1: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે, તેની તરક્કી માટે દુઆ માંગીશું. અમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે. ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે, બધાને સાથે લઈને.
2: આમીન.
3: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે. હજ માત્ર રસમોનું નામ નથી, આ સબ્ર, અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ છે. ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન, એ જ સાચી ઇબાદત છે.
2: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની. ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ.

દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન

નો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: સવારના 7 વાગીને 45 મિનિટ થવા આવી છે. ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો થોડીક જ ક્ષણોમાં.
1: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. શ્રી મોદી ભગવાન સોમનાથને પ્રાર્થના કરશે, કુંભ અભિષેક વિધિ કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધિત કરશે. એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी हवाई मार्ग से जामनगर से सोमनाथ पहुंचेंगे. हेलीपैड पर उतरने के बाद वे वीर हमीरजी गोहिल सर्कल तक रोड शो के दौरान जनता का अभिवादन स्वीकार करेंगे. इसके बाद प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करेंगे, जिन्होंने सोमनाथ मंदिर के पुनर्निर्माण का सपना देखा था. श्री मोदी मंदिर में विशेष पूजा अर्चना करेंगे तथा मंदिर के शिखर पर कुंभाभिषेक और ध्वजारोहण भी करेंगे. इस अवसर पर भारतीय वायुसेना की सूर्य किरण एरोबेटिक टीम सोमनाथ के आकाश में रोमांचक एयर शो प्रस्तुत करेंगी. पूजा अर्चना के बाद प्रधानमंत्री जनसभा को भी संबोधित करेंगे. वे एक विशेष स्मारक डाक टिकट और 75 रुपए का विशेष स्मारक सिक्का भी जारी करेंगे. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
1: ત્યારબાદ શ્રી મોદી વડોદરા જશે. ત્યાં તેઓ સાંજે સરદાર ધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલય, સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાયબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદાર ધામ સંકુલમાં સ્વાગત ક્ષેત્ર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ ક્ષેત્ર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પ્રોટેમ સ્પીકર એમ વી કરુપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. તમામ સભ્યોના શપથ લીધા બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ મહિનાની 13મી તારીખ પહેલા પોતાની બહુમતી સાબિત કરવી પડશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નબન્નામાં રાજ્ય સચિવાલય ખાતે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સાથે પદ અને ગુપ્તતાના શપથ લેનારા 5 મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરાશે. નવા મંત્રીમંડળના ભાજપના ચૂંટણી વચનો પર ચર્ચા થવાની ધારણા છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આજે સવારે 11 વાગે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ મંત્રીમંડળની બેઠક યોજાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો 8 વાગે શપથ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા તાપસ રોય કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ શપથ લેવડાવશે. સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. મોર્ગન સ્ટેનલીના નવા અહેવાલ મુજબ ભારતનું નવીનીકરણીય ઉર્જા સંક્રમણ બાહ્ય નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે, પરંતુ તેની સફળતા દેશ સ્થાનિક સ્તરે સોલાર સેલ, વેફર અને પોલિસિલિકોન જેવા મુખ્ય ઘટકોના ઉત્પાદન કેટલી ઝડપથી કરે છે તેના ઉપર નિર્ભર રહેશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર સ્થાનિક સૌર મોડ્યુલ ક્ષમતા માર્ચ 2024માં 38 ગીગાવોટથી વધીને માર્ચ 2025માં 74 ગીગાવોટ થવાનો અંદાજ છે. સૌર શેલ ક્ષમતા પણ 9 ગીગાવોટથી વધીને 25 ગીગાવોટ થવાનો અંદાજ છે. જોકે અહેવાલ એ પણ દર્શાવે છે કે ભારત મુખ્ય ઘટકો માટે

0: આયાત પર ભારે નિર્ભર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશના અત્યંત સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ ઈરાનીને અમેરિકા નિશાન બનાવશે. તેમણે ઉમેર્યું કે પરમાણુ સામગ્રી અમેરિકન સૈન્ય દ્વારા સતત દેખરેખ હેઠળ છે. ઈરાન પર 10 અઠવાડિયાના યુએસ ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઈરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ મુખ્ય અવરોધોમાંનું એક છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન યુરેનિયમને દેશની બહાર સ્થાનાંતરિત કરે અને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, પરંતુ તેહરાને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ઘરેલુ સંવર્ધન કાર્યક્રમનો પોતાનો અધિકાર છોડશે નહીં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશીપ 17 મેના રોજ પૂર્ણ થશે. આ સ્પર્ધા 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે. 28 દેશોના લગભગ 180 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. ભારત, ચીન અને શ્રીલંકા 16 વેઇટલિફ્ટર્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તાઇપેમાં 15 સ્પર્ધકો છે. ભારતીય ટીમનું નેતૃત્વ બિંદિયા રાણી દેવી અને અજીત નારાયણ કરશે. મીરાબાઈ ચાનુ ઇજાને કારણે આ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે નહીં. સાંભળીએ એક અહેવાલ.
1: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક હેન્ડલ @AIRnews_abid ફોલો કરશો. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: मौसम विभाग ने उत्तराखंड के विभिन्न भागों, विशेष रूप से पर्वतीय क्षेत्रों में कल और बुधवार को खराब मौसम और बारिश का ऑरेंज अलर्ट जारी किया है. गढ़वाल मंडल के आयुक्त विनय शंकर पांडे ने श्रद्धालुओं और पर्यटकों से यात्रा के दौरान मौसम के बारे में ताजा जानकारी रखने और सावधानी के साथ यात्रा कार्यक्रम तैयार करने का आग्रह किया है. यात्रियों से राज्य में खराब मौसम को देखते हुए 12 और 13 मई को यात्रा कार्यक्रम तैयार करते समय अधिक सजग रहने की अपील की गई है. सभी संबंधित सरकारी विभागों को यात्रियों के लिए आवश्यक व्यवस्था सुनिश्चित करने के निर्देश जारी किए गए हैं. समाचार कक्ष
0: त्रिपाठी. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રન બનાવ્યા. બેંગલુરુ માટે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચીનના સુઝોમાં એએફસી અંડર 17 મહિલા એશિયન કપ ફૂટબોલ મેચના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફિફા અંડર 17 મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય થશે. મહિલા ફૂટબોલમાં ફિફા વિશ્વકપ માટે આ ભારતનું પ્રથમ ક્વોલિફિકેશન હશે. હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી છે. કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, કેરળ, માહે, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વીજળી પડવાની શક્યતા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તાઓને જંગલમાં છોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું છે. આસામમાં આ સતત 3જી એનડીએ સરકાર હશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શ્રી હિમંતા અન્ય ગઠબંધન નેતાઓ સાથે લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
3: આજના મોટાભાગના અખબારોએ પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ગેસનો સંયમથી ઉપયોગ કરો મોદી. દિવ્ય ભાસ્કર લખે છે, મોદીની અપીલ, 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, અહીં

0: ખનીજ તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલ બચાવો. નવગુજરાત સમયે પ્રધાનમંત્રીની અપીલને ટાંકીને લખે છે, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, વિદેશ પ્રવાસ ટાળો.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
3: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.
4: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ ફિલ્મ અલગ અલગનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: આપ સુન રહે હૈ વિવિધ ભારતી કાર્યક્રમ ભારત કી ગુંજ. લીજે સુનિયે ફિલ્મ બર્ફી સે યે ગાના.

0: અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: આપ સુન રહે હૈં વિવિધ ભારતી સે કાર્યક્રમ ભારત કી ગુંજ. આઈએ સુનિએ ફિલ્મ બોલ બચ્ચન સે યે ગાના.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: દેવાધિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: જો દેતે હૈ સુકૂન
3: યે ના સોચો ઇસમે અપની હાર હૈ કે જીત હૈ.
2: હાલાત સે લહુલુહાન દિલ કો મિલતા હૈ ઠિકાના, વિચાર ઓર સંદેશ થામ લેતે હૈ આપકા હાથ.
3: તુમ દેના સાથ મેરા ઓ હમ નવા.
2: જબ આપ સુનતે હૈ ત્રિવેણી.
3: તુમ આ ગયે
2: सुबह 8:15 और दिन में 2:15 सिर्फ विविध भारती पर.
4: चमक छल्ला छल छबीली.
5: राउडी राठौड़ फिल्म का ये गाना कुमार सानू और श्रेया घोषाल की आवाजों में, फैज अनवर के बोल, संगीत साजिद वाजिद का.

0: बांटेंगे कार्यक्रम स्मृतियों के स्वर।
1: और प्रोग्राम की दृष्टि से देखोगे तो आप हमारे जितने भी कलाकार हैं, जितने भी हमारे आर्टिस्ट हैं, अनाउंसर्स हैं, उन सब के नाम उनके जवान पे है। क्यों है? क्योंकि उनको प्यार है।
0: 18 मई शाम 7:45 पर।
2: चित्रलोक कार्यक्रम में समय है एक ब्रेक का।
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા અશોકાદ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન વડોદરાનો આધુનિક શોરૂમ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા।
4: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ। 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ।
5: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર। 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી। સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ।
6: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: इसी गीत के साथ आज का भारत की गूंज कार्यक्रम यहीं संपन्न होता है। आप सांभळी रह्या छो विविध भारती नुं वडोदरा केन्द्र, प्रस्तुत छे विशेष कार्यक्रम अनुरूप विवाह संस्था।
1: आ प्रोग्रामना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ेदार नी आ कार्यक्रम मा आपनु हार्दिक स्वागत छे। आजनो एपिसोड खास छे, कारण के विश्वास, परंपरा अने समय साथे बदलाता प्रवास नो सुंदर संगम एवा अनुरूप विवाह संस्था એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે। ગૌરીબેન નમસ્તે।
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઉભું થાય છે?
3: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે। 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું। તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા। આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો। ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ। 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમે અને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી। તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે। 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ। આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે। 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો। 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી। આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધ નો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 9911 આ નંબર પર, 1800 2677 9911 અને વેબસાઇટ www.anurupvivah.com। આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા। અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
3: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે। તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા, લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ। અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। 2014થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ।
2: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
3: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ। મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી। આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે।
2: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
3: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે। દર વર્ષે આશરે 7000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે। આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે।
2: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ।
3: ધન્યવાદ।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ

અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.

0: સાંજના 9:30 થઈ છે. માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: વિવિધ ભારતી કે પાસ હૈ બેમિસાલ હસ્તીઓ કા અનમોલ ખજાના.
2: મ્યુઝિક થેરેપી કે સંગીત સે બીમારો કા ઇલાજ ભી હોતા થા.
1: સંગીતકાર નૌશાદ.
2: અબ ઉસ્તાદો ને કહા હૈ, પંડિતો ને લિખા હૈ કે જીતને શાર્પ નોટ હૈ વો ઇન્સાન મે ચુસ્તી પૈદા કરતે હૈ. તો જૈસે દેખે સૂરજ કી પહેલી કિરણ ફૂટતી, રાગ મે એક શાર્પ નોટ શરૂ હોતા હૈ, લલિત કા મધ્યમ શાર્પ લગતી હૈ. કે અબ ઇન્સાન કો ઉઠના હૈ, મુંહ હાથ ધોના હૈ, કામ કાજ પર. જૈસે જૈસે સૂરજ ચઢતા જાયેગા, એક એક શાર્પ નોટ, જૈસે સૂર્ય અસ્ત હોને લગતા હૈ, એક એક કોમલ સ્વર શામિલ હોના શરૂ હોતા હૈ. તો યે દેખી બડી ભારી સાયન્સ હૈ. અગર કોઈ ફિલ્મ મેં ગાના વાના બના લિયા, લોકો કો પસંદ આ ગયા, તો કોઈ કમાલ નહીં હુઆ. યે તો ઇતના બડા સાયન્સ હૈ કે સોચો તો યે લગતા હૈ કે અરે હમકો તો એક જર્રા ભી હમારે પાસ નહીં હૈ.
1: એસી અનમોલ યાદી આપકો મિલેંગી સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી, આપકા જીવન સંગીત.

મલકાપુરી, વડોદરા. હવે પ્રસ્તુત છે ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ. આવો સાંભળીએ જગજીત સિંઘના સ્વરમાં ફિલ્મ અર્થમાંથી આ ગઝલ.

0: शुद्ध अने स्वादथी भरपूर स्पायरन मसाला जे बनावे दरेक रसोई ने स्वादिष्ट। 101 वर्षो थी अमे पिरसीए छीए विश्वास अने एज विश्वास ना कारणे लोकोना घरोमां पहोंचे छे खरो स्वाद।
1: स्पायरन मसाला लाव्या छे आकर्षक ऑफर, 500 ग्राम अथाणा संभार साथे मेळवो 100 ग्राम गरम मसाला फ्री। स्पायरन मसाला, गुजरात नो खरो स्वाद।
2: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 FM પર। આપ સાંભળી રહ્યા છો ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ। હવે સાંભળીએ સુરેશ વાડકરનો સ્વર, ફિલ્મ ગમનમાંથી આ ગઝલ, સંગીતકાર જયદેવ, ગઝલકાર શહેરયાર।

આવો હવે સાંભળીએ ગુલામ અલીના સ્વરમાં ફિલ્મ નિકાહનું આ ગઝલ, હસરત મોહાનીના શબ્દો, રવિનું સંગીત.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ ગઝલમાં હવે સાંભળીએ માસૂમ ફિલ્મમાંથી આ ગઝલ, ભૂપિંદર અને સુરેશ વાડકરના સ્વર, ગીતકાર ગુલઝાર, સંગીતકાર RD બર્મન.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: દેવાધિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: આવો હવે સાંભળીએ ફિલ્મ બાજારમાંથી ભૂપિંદરના સ્વરમાં આ ગઝલ, જેના શાયર છે બશર નવાઝ, સંગીતકાર ખૈયામ.

0: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
2: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.
0: આપ સાંભળી રહ્યા છો ગઝલ કાર્યક્રમ, અને હવે દુશ્મન ફિલ્મમાંથી જગજીતસિંહના સ્વરમાં આ ગઝલ સાંભળીએ. આનંદ બક્ષીની કલમ, ઉત્તમ સિંઘનું સંગીત.

0: सेहत आपकी, सुरक्षा हमारी। अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है। नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, दांडिया बाजार, 9825027525। सेहत आपकी, सुरक्षा हमारी, ये है आरके ब्लाइंड्स की जिम्मेदारी।
1: दोस्तों, विविध भारती नू वडोदरा केंद्र आप सांभळी रह्या छो, KJIT सावली। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી। આપ સાંભળી રહ્યા છો ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ। હવે સાંભળીએ ફિલ્મ સરફરોશમાંથી જગજીતસિંહના સ્વરમાં નિદા ફાઝલીની આ ગઝલ, જતીન લલિતનું સંગીત।

ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળીએ ઉમરાવ જાનમાંથી તલત અઝીઝના સ્વરમાં શહેરયારની લખેલી આ ગઝલ, જેના સંગીતકાર છે ખૈયામ.

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
1: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
0: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
2: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
3: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.
4: આવો સાંભળીએ મોસમ ફિલ્મમાંથી લતા મંગેશકરના સ્વરમાં આ ગઝલ. કલમ ગુલઝારની, સંગીત મદન મોહનનું.

પ્રેમ ગીત આ ફિલ્મમાંથી આ ગઝલ હમણાં આપે સાંભળી. આ સાથે જ આજનો ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમ. આજની પ્રથમ પ્રસ્તુતિ ફિલ્મ સુહાગમાંથી. આવો સાંભળીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલસ્વર. ગીતકાર સમીર, સંગીતકાર આનંદ મિલિંદ.

ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ વિજયી પથ. આ ફિલ્મનું ગીત અનુ મલિકના સંગીત નિર્દેશનમાં, શૈલી શૈલેન્દ્રના આ શબ્દો, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વર.

0: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ પંકજ ઉદાસના સ્વરમાં મેં ખિલાડી તું અનાડી આ ફિલ્મનું ગીત, આનંદ મિલિંદનું સંગીત, સમીરના શબ્દો.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વર, આનંદ મિલિંદનું સંગીત, સમીરના શબ્દો.

અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: યાદો કી મહેફિલ કાર્યક્રમમાં વક્ત હે કંતરાલ કા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શુદ્ધ અને સ્વાદ થી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈ ને સ્વાદિષ્ટ. 101 વર્ષો થી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસ ના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
3: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાત નો ખરો સ્વાદ.
0: विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम यादों की महफिल. चलिए अब अगला गीत आपको सुनाते हैं फिल्म रोबोट से. इस गीत को गाया है राग्स योगी बी, मधुश्री, तन्वी शाह और कीर्ति सगाठिया ने. स्वानंद किरकिरे के बोल हैं और धुन बनाई है AR रहमान ने.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રી

અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગીડ એમ્બર્ટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો.
1: આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल

0: कल आजाद नहीं हुआ है। भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।
1: શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે। ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે। આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા। માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। ઋષિકુમારોના મંત્રોચ્યાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો। દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો। કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો। આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી। એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું। સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે। આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। શ્રી મોદીએ સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે। પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી। તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી। પ્રધાનમંત્રીની અપીલ એવા સમયે આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70થી વધીને $126 પ્રતિ બેરલ થયા છે। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારૂ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા। અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો। ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો। પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે। મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બરગી ડેમ્બર્ટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી। પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે। આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા એસઓપી પણ તૈયાર કરશે। 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બરગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો। ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીકસમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે। તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું। આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને

0: પ્રતિબિંબિત કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી, પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13 થી 15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દા ઉપર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્મા શેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષાંતમાં વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હૂંડિયામણની જરૂર હોય તેવી વસ્તુઓ પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વેપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્કે ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: या बंधना, लेकिन ये जुड़ाव सकारात्मक भी हो सकता है और नकारात्मक भी. बंधन स्वयं में बुरा नहीं है, ये इस पर निर्भर करता है कि हम किससे और कैसे बंधे हैं. प्रेम का बंधन हृदय को विस्तार देता है, जबकि स्वार्थ का बंधन व्यक्ति को संकुचित कर देता है. एक साथी ने लिखा है, आपने बंधन का पूछा तो बंधन अगर प्यार, विश्वास और अपनेपन के हैं तो बहुत अच्छे लगते हैं. ऐसे बंधन में हर कोई बंधना चाहेगा और बांधना भी चाहेगा, लेकिन बंधन अगर जबरदस्ती थोपे गए हो, जिम डर हो, एक अनिच्छ हो, वो बंधन किसी को भी अच्छा नहीं लगता. कभी कभी सामाजिक बंधन ऐसे होते हैं, इतने कठोर, जिनको निभाना बहुत मुश्किल होता है. तो ऐसा मन करता है कि ऐसे बंधों को, अरे बाप रे, इन्होंने लिखा है ऐसे बंधों के, नहीं देखिए अहिंसा की बातें हम नहीं करेंगे. तो जहां आप मतलब महसूस नहीं कर रहे हैं, अच्छा नहीं लग रहा है, जहां आप बंधन में नेगेटिव यानी कि नकारात्मकता महसूस कर रहे हैं, वहां से कोशिश कीजिए कि जितना जल्दी हो सके आप दूरी बना सकें, क्योंकि ऐसे बंधन हमेशा तकलीफ ही देते हैं. लेकिन जैसा कि आप सभी ने कहा कि बंधन प्रेम का हो तो अच्छा लगता है. चलिए अगला गीत आपको सुनवाते हैं. चोरी चोरी फिल्म से लता मंगेशकर और साथियों की आवाजें, हसरत जयपुरी के बोल हैं, शंकर जयकिशन का संगीत. तो बिल्कुल सही पहचाना आप लोगों ने, ये शब्द पंछी.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર અતૂટ શ્રદ્ધા, દિવ્યતા અને દેશના શાશ્વત આત્માના પવિત્ર પ્રતિક તરીકે ઉભું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે છે. શ્રી મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આગામી 1000 વર્ષ માટેના ભારતની પ્રેરણા પણ ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.
1: પુનર્નિર્મિત સોમનાથ મંદિર મેં 75 વર્ષ પહેલે પ્રાણ પ્રતિષ્ઠા હુઈ તબ ભારતને એક નઈ ચેતના યાત્રા શરૂ કી થી. આજ 75 વર્ષ બાદ વહી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મેં હમારે સામને હૈ. હમે ઇસે નઈ ઊંચાઈ પર લેકર જાના હૈ. હમારે સંકલ્પો કો પૂરા કરને મેં દાદા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે યહી પ્રાર્થના હૈ.
0: શ્રી મોદીએ પોતાના સંબોધનમાં 11 મે 1998ના દિવસે ભારતે કરેલા પોખરણ પરમાણુ પરીક્ષણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: દેશને 11 મઈ કો પહેલે 3 પરમાણુ પરીક્ષણ કિયે. હમારે વૈજ્ઞાનિકોને ભારત કી ક્ષમતા કો દુનિયા કે સામને રખા. દુનિયા મેં તૂફાન આ ગયા. દુનિયા ભર કી શક્તિયાં ભારત કો દબોચને કે લિયે મેદાન મેં ઉતરી. અનેક પ્રકાર કે બંધન લગ ગયે. ઉસ સમય પૂરી દુનિયા કા દબાવ ભારત પર થા. લેકિન અટલજી કે નેતૃત્વ મેં બીજેપી સરકાર ને દિખાયા થા કે હમારે લિયે રાષ્ટ્ર પ્રથમ હૈ. દુનિયા કી કોઈ તાકાત ભારત કો ઝુકા નહીં સકતી.
0: કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી. તેમણે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર 11 તીર્થ

સ્થળમાંથી લવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો છે. શ્રી મોદી ધ્વજારોહણ સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા. દરમિયાન વાયુસેનાએ એર શો કર્યો હતો, જેમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથ મંદિર ઉપર આકર્ષક કરતબ રજૂ કર્યા, તેમજ હેલિકોપ્ટરના માધ્યમથી મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. ત્યારબાદ શ્રી મોદીએ વિશેષ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા શ્રી મોદીએ ખુલ્લી જીપમાં હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શો કરીને

0: ગોહિલ સર્કલ સુધી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા. શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોમનાથ અમૃત પર્વ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા પહોંચશે, જ્યાં તેઓ રાજ્યના ત્રીજા અત્યાધુનિક સરદાર ધામનું લોકાર્પણ કરશે. શ્રી મોદી સરદાર ધામ પરિયોજના સાથે સંબંધિત અનેક શૈક્ષણિક અને એકીકરણ નિર્માણ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે.
1: વડોદરા આજ શામ પ્રધાનમંત્રી દ્વારા રાજ્ય કે તીસરે સરદાર ધામ કે ઉદ્ઘાટન કા ગવાહ બનેગા. સરદાર ધામ કો વડોદરા મેં ટીમ સરદાર ધામ ને લગભગ 150 કરોડ કી લાગત સે બનાયા હૈ, જો શિક્ષા કે જરીય સામાજિક વિકાસ કે વિચાર કો સાકાર કરતા હૈ. ઇસ પ્રોજેક્ટ મેં 1000 લડકો ઓર 1000 લડકીઓ કે લિયે હોસ્ટેલ કી સુવિધા કે સાથ સાથ એક સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી ઓર ઓડિટોરિયમ જૈસી સુવિધાએ શામિલ હૈ. શ્રી મોદી સરદાર ધામ કોમ્પ્લેક્સ કા દૌરા ભી કરેંગે, પ્રધાનમંત્રી સભા કો ભી સંબોધિત કરેંગે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિવાસી સંયોજક સ્ટીફન ફ્રિઝનર અને તેમની ટીમે મહેસાણામાં દેશના સૌ પ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી. ટીમે ગામમાં સૌર ઉર્જા યોજનાઓ અને તેનાથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
2: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.

0: જે બનાવી દરેક રસોઈ ને સ્વાદિષ્ટ. 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ.
1: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર. 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ.

0: छाया गीत आप सुनेंगे कुछ ही पलों के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: दुनिया के किनारे पर बैठ जाओ और देखो दुनिया की हलचल, ये चहकती दुनिया, ये बदहवास दुनिया, ये थकी हुई दुनिया। दुनिया के किनारे पर बैठ जाओ और देखो कितनी तरह की है ये दुनिया। इस दुनिया में है धक्के मारते लोग, कंधे छीलते लोग, धोखा करते लोग। ये दुनिया उदासियों की महफिल है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: हम अभी हाजिर हुए।
1: आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र केजीआईटी सावली। धोरण 12 सायन्स पछी एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजे इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन, कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: પ્રસ્તુત હૈ કાર્યક્રમ તરાને નય પુરાને.
2: તરાને નય પુરાને.
0: સભી સુનને વાલો કો પ્રીતિ મિશ્રા કા નમસ્કાર. इस कार्यक्रम में आप सभी का स्वागत है.

0: दूसरा आदमी। अभी आपने इस फिल्म में किशोर कुमार और लता मंगेशकर को सुना। संगीत राजेश रोशन का था, बोल मचिरो सुल्तानपुरी के। लीजिए सुनिए हिमेश रेशमिया के संगीत निर्देशन में सुधाकर शर्मा का लिखा गीत, आवाजें सोनू निगम, कमाल खान और जसविंदर नरुला की। फिल्म का नाम हेलो ब्रदर।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ। 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ।
3: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર। 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી। સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ।

0: ये थे सोनू निगम, कमाल खान और जसविंदर नरोला। फिल्म थी हेलो ब्रदर। अब सुनिए अनुराधा पौडवाल और मोहम्मद अजीज को, रचना रविंदर रावल की, संगीत बाबुल बोस का, फिल्म का नाम जीना तेरी गली में।
1: श्रोता मित्रों, आप सांभळी रह्या छो विविध भारती नू वडोदरा केन्द्र, केजेआरटी सावली। धोरण 10 पछी डिप्लोमा एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजे इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: आलस भरी सुबह जैसे चाय में घुल जाए चीनी।
1: देखो जी बहार आई, बाहों में खिली कलियां।
0: आपके जीवन में घोलते हैं संगीत, भूले बिसरे गीत।
2: मैं तेरा राग, तू मेरी रागनी।
0: गुजरे दौर की आवाजें, धुनों की अनूठी परवाज, सुनहरे गानों का अंदाज आपकी सुबह को बनाए खास। भूले बिसरे गीत
3: याद सताते हैं।
0: हर रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर।
4: ये विविध भारती है, देश की सुरीली धड़कन। इस समय आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने। अब सुनिए समीर का लिखा गीत, जिसकी धुन बनाई है अनु मलिक ने, आवाजें सोनू निगम और कविता कृष्णमूर्ति की, फिल्म है बादल।
5: श्रोता मित्रों, 93.9 मेगाहर्ट्ज पर आप ट्यून करियो छे विविध भारती नु वडोदरा केंद्र। श्रोता मित्रों, सवारे 8:30 लोकप्रिय हिंदी फिल्मी गीतों नो कार्यक्रम चित्रलोक, जेना प्रायोजक छे
6: अशोका द ग्रेट, एक्सक्लूसिव एथनिक एंड दुल्हा कलेक्शन, वडोदरा नो आधुनिक शोरूम, नवरंग सिनेमा रोड, रावपुरा, वडोदरा।
5: एम के फर्नीचर, 5 माड़ नो भव्य शोरूम, प्रतापनगर ब्रिज नीचे, वडोदरा।
7: सवारे 10 फोन इन तथा अन्य लोकप्रिय कार्यक्रमों, जेना प्रायोजक छे
6: आर्क ब्लाइंड्स, शिवाकृति बिल्डिंग, दांडिया बाजार, वडोदरा।
7: सेहत आपकी, सुरक्षा हमारी, अब नहीं रहेगी मच्छरों से परेशानी।
6: ये है आरके ब्लाइंड्स की जिम्मेदारी।
8: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: आ गली लग जा। अब सुनिए इस फिल्म में किशोर कुमार और लता मंगेशकर को साहिल लुधियानवी के लिए इस गीत की धुन बनाई है आर डी बर्मन ने।
1: सेहत आपकी, सुरक्षा हमारी। अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है। नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आर के ब्लाइंड्स, डांडिया बाजार, 9825027525। सेहत आपकी, सुरक्षा हमारी। ये है आर के ब्लाइंड्स की जिम्मेदारी।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે।

અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: उधर आईपीएल क्रिकेट में आज दिल्ली कैपिटल्स का मुकाबला पंजाब किंग्स से होगा। ये मैच धर्मशाला में शाम 7:30 बजे से खेला जाएगा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: भारतीय देश की सुरीली धड़कन, अब सुनिए तराने नए पुराने कार्यक्रम के शेष गाने। ये गीत है सोल्जर फिल्म से, जिसकी धुन बनाई है अनु मलिक ने, बोल लिखे हैं समीर ने, आवाज सोनू निगम की।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: શુદ્ધ અને સ્વાદથી ભરપૂર સ્પાઇરન મસાલા, જે બનાવે દરેક રસોઈને સ્વાદિષ્ટ। 101 વર્ષોથી અમે પીરસીએ છીએ વિશ્વાસ, અને એ જ વિશ્વાસના કારણે લોકોના ઘરોમાં પહોંચે છે ખરો સ્વાદ।
4: સ્પાઇરન મસાલા લાવ્યા છે આકર્ષક ઓફર, 500 ગ્રામ અથાણા સંભાર સાથે મેળવો 100 ગ્રામ ગરમ મસાલા ફ્રી। સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ।

0: हवा की ताजगी से लेकर रात की खामोशी तक।
1: घर पर लीजिए संगीत का अनमोल आनंद,
0: सुनिए आपके पसंदीदा गाने, दिलचस्प फिल्मी बातें और मजेदार किस्से।
2: मुझे भाई का बचपन भी याद आ रहा है। जी हाँ, हृदयनाथ मंगेशकर, सच कहूँ तो इसे मैंने बेटों से भी ज्यादा प्यार दिया है। दिन भर गोदी में टांगे रहती थी और ये मेरे बाल खींचा करता था। मुझसे गुस्सा हो जाता तो रोता रोता माँ से कहता कि मेरे सामने इसको मार, खूब मार। आज वही मेरा भैया कितना बड़ा हो गया है।
1: साथ ही देश विदेश की ताज़ा खबरें और रोचक जानकारियाँ,
0: हमारे उद्घोषकों के साथ जुड़कर बनाएं अपने हर पल को खास।
1: विविध भारती, जो हर पल है आपके पास।
3: अब सुनिए बप्पी लहरी का संगीतबद्ध किया मुद्दत फिल्म का गीत, आवाजें आशा भोसले और मोहम्मद अजीज की, रचनाकार इंदिवर।
4: श्रोता मित्रों, आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र। पूजा प्लस, मात्र मंगल मुहूर्त नक्की करो, दूल्हे राजाने अमे सजावीशुं। पधारो अमारा दूल्हे राजा डिपार्टमेंटमां। पूजा प्लस, रावपुरा, वडोदरा।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: अब सुनिए नदीम श्रवण के संगीत निर्देशन में समीर का लिखा गीत, आवाज अलका याग्निक की, फिल्म का नाम धड़कन।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट।

0: अब सुनिए किशोर कुमार को फिल्म स्वामी में, गीतकार अमित खन्ना, संगीतकार राजेश रोशन।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: दिल तो पागल है। अब इस फिल्म में सुनिए आशा भोसले को, वो लिखे हैं आनंद बख्शी ने, संगीत उत्तम सिंह का है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

0: की सुरक्षा कवच देश का संबल, तीनों भारतीय सेनाएं ध्वज तिरंगा विश्व पटल और गगन पर, तीनों भारतीय।
1: श्रोता मित्रों, सांजना 7:10 થવા આવી છે. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.
2: I'm here.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થ સ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. અને ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસપાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ અસાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદઘોષ હતો.
1: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, જીતને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો, જિસે સદિયો કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે.
0: પ્રધાનમંત્રી આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર પણ ભાર આપ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ પર્વમાં સહભાગી થયા. દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
2: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આ પહેલા શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું હતું. દરમિયાન શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ હમીરજી ગોહિલ સર્કલ સુધી ખુલ્લી જીપમાં 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે આ રોડ શોમાં જોડાયા હતા. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડોદરામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના ત્રીજા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. શ્રી મોદી હવે થોડીક ક્ષણમાં જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વાગત ક્ષેત્ર ભોજન

0: क्षेत्र अनि ई पुस्तकालयनु निरीक्षण पनि गर्यो हतो। उल्लेखनीय छ कि सरदार धाममा 2000 विद्यार्थीओ माटे छात्रालयनी सुविधानी साथे केन्द्रीय भोजनालय पुस्तकालय अनि सभाखण्ड जेवी सुविधाओ हशे। त्यारबाद श्री मोदी वडोदरामा रोड शो करशे। दरमियान आसामना परंपरागत नृत्य बिहूथी श्री मोदीनु स्वागत कराशे। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો। હવામાન વિભાગે આવતીકાલથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે। ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે। દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું, જ્યારે અમરેલી રાજકોટ કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ ડીસા ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે। બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો। ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 પેઢીમાં તપાસ કરાતા શંકાસ્પદ ઘીના 4 નમૂના લેવાયા હતા। તંત્ર દ્વારા 8,27,490 રૂપિયાનો 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો હતો। આ ત્રણેય પેઢી પરવાનગી વગર વેપાર કરતી હોવાનું પણ તપાસમાં જણાયું છે। આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંહેધરી એટલે કે જીરામજી અધિનિયમ 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે। કેન્દ્ર સરકારે તેના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે।
1: દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગાર બાંહેધરીનો વિકસિત ભારત જીરામજી અધિનિયમ ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે। ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું, દેશભરમાં નવા માળખાના અમલીકરણ માટે વર્તમાન નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। મહિલા શ્રમિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ અધિનિયમમાં કાર્યસ્થળો પર બાળકોની સારસંભાળ માટે મહત્વની જોગવાઈ છે। 5 વર્ષથી ઓછી વયના 5 કે તેથી વધુ બાળકોની ઉપસ્થિતિમાં તેમની સારસંભાળ માટે એક મહિલા શ્રમિકને નિયુક્ત કરાશે। તેનો ઉદ્દેશ કાર્યને અવિરત યથાવત રાખવામાં મહિલાઓને સક્ષમ બનાવવાનો છે। હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ।
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં એક માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે। ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો। પહેલા દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો છે। 48 કિલો વજન વર્ગમાં મહિલા ખેલાડી આ સિદ્ધિ મેળવીને વેઇટ લિફ્ટિંગ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે। ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડી સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લેશે। આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે। સુરેન્દ્રનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસર રીતે સગીરાના લગ્ન અટકાવાયા। લીંબડી તાલુકાના દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાડા ગામના યુવક સાથે થતા હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી લગ્ન અટકાવાયા છે। અભયમ 181 હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહકારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો। પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ। સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો। પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદાર ધામ પરિસરનું લોકાર્પણ કર્યું। રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના। ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ। पहला

દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 વાગ્યે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં ખામોશી ફિલ્મનું ગીત. ગુલઝારની રચના અને સંગીતબદ્ધ કરી છે હેમંત કુમારે.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું

0: આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
1: યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ જિનમે લય હો જાતી હૈ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે. આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થતા કહ્યું. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદાર ધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસનો એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલું એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રીસ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1,26,00,000 બુકિંગ થયા છે, જેમાંથી 14,00,000 ઘરેલું એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
2: ભારત સરકારને કઈ ઇફેક્ટ

0: स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके। हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, हमारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही हैं, किसी रिटेल आउटलेट पर कोई ड्राई आउट नहीं है, एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर भी कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, पेट्रोल और डीजल के पर्याप्त स्टॉक्स अवेलेबल है।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી। નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે રહેઠાણ પુનઃસ્થાપન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને મોટી બિલાડીઓના સમુદાય આધારિત સંરક્ષણ માટે કોર્પોરેટ ભંડોળ આવશ્યક છે। ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી યાદવે જણાવ્યું કે દેશ હવે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યારે સંચિત સૌર ક્ષમતામાં આ વર્ષે માર્ચ સુધીમાં 150 GW સુધી પહોંચી ગઈ છે। કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 7 શક્તિશાળી અપીલો પર ધ્યાન આપવા વિનંતી કરી છે। રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે નોંધ્યું કે 1998માં આ દિવસે પોખરણમાં 3 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા। ડોક્ટર સિંહે નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 174 ગણું વધીને 1,54,000 કરોડ થયું છે।
2: वर्ष 2014 में हमारे पास 350 से 400 स्टार्टअप थे, आज हमारे पास 2,00,000 से अधिक स्टार्टअप हैं। ग्लोबल स्टार्टअप इकोसिस्टम में हम दुनिया में तीसरे स्थान पर हैं। सिर्फ एक दशक में हमारा रक्षा उत्पादन 174 गुना बढ़कर 1,54,000 करोड़ रुपए हो गया है और हमारा रक्षा निर्यात भी एक दशक में 34 गुना बढ़कर 23,622 करोड़ रुपए तक पहुँच गया है।
1: આઈપીએલ ક્રિકેટમાં હાલ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ ચાલી રહી છે। અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે। હાલમાં મળતા છેલ્લા અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 0 વિકેટે 59 રન બનાવ્યા છે। પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 8માં ક્રમે અને પંજાબની ટીમ 4થા ક્રમે છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તાજેતરમાં શાંતિ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર કર્યા બાદ લાંબા સમય સુધી પુરવઠા અવરોધોના ભય વચ્ચે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો। છેલ્લે અહેવાલો આવ્યા ત્યારે બ્રેન્ડ ક્રૂડ લગભગ 2.6% વધીને 103 અમેરિકી ડોલર અને 89 સેન્ટ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું। સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે છે। પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના 3જા સરદારધામનું લોકાર્પણ કર્યું। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।